0: 누가 이기 머릅다 선수 사람 사기 꽉게 텐데 시안이 그 앞서게도 매암 비디오 거기 인파르미 생활진이 못 답이 매암 푸는 거 답이 내서게
1: 허이 매암 푸는 막 답이 내세도 거기 라디오 세 장나이나 그디 답이 브로
0: 아 바데 매나 매 장나라 이제 개금 다 이사이 따라가 주고 거기 라이프 사태 폭패 크락 답이 제 타이밍 제 폭파 듀티 레이 바바 마 타구나
1: 마네 마네
0: 아마 폭포 주고 가야 면 토에
1: 허이 굿 모닝 머니푸르 기 SMS 수 주롬비 몰세듬 우제코
0: मैडम नाम उक्सुवा माइना ना एकदम सांगिन ना आई आर गा कन टीजिन वि थाजन बिरे छै जे अनि सुनि ना
1: होय होय
0: छै ना दुने थाबिरो
1: होय होय थाजर लगे
0: थैंक यू
1: अहेबम श्याम सिंह ने सकबा बंका शर्मा ने सेरिंग बा अहेबम श्याम सिंह मसामक ने सेरांग बिसेसी खुलोतम जदी तमिनसी

0: ཁར དམ སི ཨེ ཨེ སེམ ཏაი ཏაი ཨན ཨེ སི ལེ ཡབ སིང དུ ཐང ཏ པེ རོ ཨ རེ ཟོ ཨ ཏུ བ ད ཁུ ཡེ མེག ཨབ ཏམ ན བ ཡེ ལ
1: ཐབ་རམ དེ ગૃહ ਮੰત્રી ગોવિંદાસ કોંઠવ જમ નહાઈ યામ નમરુ ઓઈબા વિભાગ અમ ઓરીબા ઝેલ લિંકટ કીબા સી સહી સામગુંઠામરી મપુંગ પાટકલે મસી લાયોઈ ખરબા હલમન સિંગ અદુના યામ નમરુ ઓઈબા વિભાગ અમ ઓઈન થંબિરમી અદુબુ કરંબ મતમ દ ઝેલ લિંકલ અમી હાઈબા નિંગસિંગ દવા સી યામ ના લાઈબક થીબની માગ નહાઈ મસી દી મરાલે હાઈદુના ઝેલ દ થંજી લગા તુમિન લઈ ઠોક પે યાબા મતમ અદુ ઓઈદરે ઝેલ કી ઓઈરીબા ચાના કડબા ચાના કંગનુન કયા સેમ જુના લેદી મફમ અસીદ અસોઈબ અરાન બસિંગ સુમથોકનાબા અમદી મિયો અમગી ફંગફમ થોકબા ચપચાબા હગપીનાબગી થબક થોરમ સિંગ તોડી બોંડી અમબુ તોંગાના મિતેંગ અમદી વખલોંદા મિયામ લે યેંગલીબા અસી લેહેંદેન બહોના મિનેસી હાયરેતુના ગૃહ મંત્રી ગોવિંદાસ કોંઠોક જમના હાય
2: મકોઈના સોઈબદગી તોઝગીબસિંગદો મકોઈના રિયલાઇઝ તોરોકાના મકોઈના મસાના મસા સુમથોકચબા કયામ સુ એપી ઇન્વેસ્ટિંગદે કોયાવતે નજરે આકોઈ સજી વાદલે બેરેબા સેન્ટ્રલ જેલદલે બજીલગી સ્ટાફ કુના મક્સિમસિદ અદમાયના મકોઈબ અમુક સુમથોકપી દના મકોઈના સોઈબસિંગના મકોઈદ ખંગન રિયલાઇઝ તોરહેરગા મકોઈબ નોર્મલ લાઇફ તે હિંબયાનાનાબા મકોઈબ લંબી અમ મક્સિમબીબદો મોડર્નાઇઝેશન ગી પ્રોગ્રામમા એમઆઈસી ગીદલે જેલગી અદુગી પ્રોગ્રામદુગી મખાદા આકોઈ ડિસ્ટ્રિક્ટ શિક્ષિતલે બજીલ સિજી
1: ཐར མ་སི་གི ཆ་རུག ཨ་མ་ ཨོས་ན ཨ་ཡུག ཨང་ན བདེ་ ཨིམ་ཕ་ར དེ་ལེ བ་ མ་ནི་པུར སེན་ཏ্রাল ཇེལ དེ་གི ཀིལོ་མེ་ཏར མང་ག་ གི ལམ་ཇེལ ཨ་མ་ ལམ་ཐ་ཁི ཏ་ཨིན ཧ་ནེས གིམ་གི མ་ཁ་ད ཨོཕར ཕོམ སིང ཡན་ཐོ་པ་གི ཐོ་རམ ཧལ་ཇེག ཨིམ་ཕ་ལ གི མ་ཇི་ བུཀ་རི དེ་ལེ བ་ མ་ནི་པུར སི빌 སེཀ্রেটারিয়েট གི ཨ་ཨུཏ ཨ་བལོག དེ་ལེ བ་ མེན ཁོན་ཕ་རེན་ཚ ཨོལ དེ་ པང་ཐོག་ལི મણિપુર સરકારની લેન્ડ રિસોર્સિસ વિભાગના સિંધુના પંખોકલીબા થરમ અસીદ મુખ્યમંત્રી ઇમરામ ખેમસાન અમદી મરી લેનબા વિભાગ સંગી મકોકટોંગબા ઓફિસલ સિંગ સરુકિયાદી નસી અસી ઇન્ટરનેશનલ ડે ઓફિસની નુમિત અસના લાગપટા મિયામ પુના અમત ઓઇના શાંતિ લેનબા હિંસા ટોકતનબા મજુંગ તંગદુ લેતાના લેબા હાઇબ ફિરેબ અદુ પુના લોમિનરસી હાઇના મુખ્યમંત્રી ઇમરામ ખેમસાન અફિલ તોરકલી નમિત અસિન લાગપદા યનતબ ખુદીમક વરી સાનોદના વરુજિન પુરકના બહુનરસી હૈરી ઇમ્ફાલ વેસ્ટ પોલીસ કમાન્ડો અમ સુંકુંઠા હુમડુઈ સુબા આસામ રાઇફલ્સ નંગસી લમચાંગ પોલીસ સ્ટેશનગી મનુંગ સનબા અકામ અમ સુંગ લમદેંગ ખુલદા થીહુંબગી થબક સઠબદા ખુજુ ખુલાઈ કેમરું ફંગલે મણિપુર પોલીસકી પગમતું ઇના ફગર ખરબા ખુલાઈ સંગ અટુકી મનુંગદા લોકલ મેટ 9mm પિસ્તોલ માપન લોકલ મેટ લેથોટ ગન અમા બોલ્ટ એક્શન સિંગલ વેરલ નુમઈ અની ગ્રેનેટ અમા અમેસુંગ ટ્રિપલ સ્ટ્રેન્થ માયોમર TSM મંગા યાઉડી કુમચાલી સિંગ મચમા પની ફુમા પનગી ngasigi numit asida manipur merger agreement sahi tawna khibabo yaning de ba phongdok tuna raija sinba thungbada national revolutionary front manipur NRFM na khokiba nongyai matung dagi kaukiba ban makha sathari ban nasina raija sigi miyam ki mohsa ki punsida chauna apan ba thokle imphal mayol ki maru oiba kaithel sing yauna jila jila singgi mapung oiba kaithel sing thong hangna dre લંબીત ગાડી સટપગી સાંગ નેમલે ઓઇલ પંપસિંગ હંગનદરે જિલ્લા અમગ જિલ્લા અમગ ફાઉનબ લંબીસિંગ ગાડી સેન્દ્રે લલોલિતી કી થબક થોરમસિંગ લેપલે રાજ્યગી ટુરિઝમ વિભાગી કમિશનર નલુસિંગ પર મિહુટ કંગબુ અમેસુંગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કી મિહુટ કંગબુ અમના ઇમ્ફાલ એરપોર્ટ કી ફિબમ યંગસિન ખરે મણિપુર કી ઇના ખુલબા પાક ચાઉરબા કલ્ચરલ હેરિટેજ મહોત્સવતેગી લેરકલબ ચને લોન્ચેટ અમેસુંગ લમદમસી કી મિયાંગ હે થોઈ સિંગ થોઈ બસિંગ ઉઠોકનબગી પાંતમદા યંગસિનબગી થબ અદુ ચથેખિબની તાબી પપાવસી આકાશબાની ઇમ્ફાલ દકિની નમિત હમનીગી ગુજરાત ખોંચેટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગસી રાજ્ય અધિરસટકની મહાંગન હયંગ કેબારિયાત લેબ એકતાનગઈડ પંઠોકડબ હુંબુતરાની થોઈસુબ નેશનલ ફિલ્મ એવોર્ડ એન્ટોપગી થોરમદ છરુકયાગની યમસકૈસ નમિત રાષ્ટ્રપતિના બદુદરાત લેબ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીગી હુંબુતરા મંગાસુબ કન્વોકેશન થોરમદ છરુકયાગની મહાંગન બ્રહ્મકુમારી સિંગી કેમ્પેન સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ફોર વર્લ્ડ રિન્યુઅલ હોગડોકની અમેશું બદુદરાગી રીત્રીસ ચેન્ટર રસાવા ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ સંગાગની રાષ્ટ્રપતિના યુથ ફોર વિકસિત ભારત કેમ્પેન હોદુકની અસંગી મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા નંગરાંગ દુબરી જિલ્લાગી સાપડ નૌન સાગડબા મેગાવાટ લિસિંગ અહુમ ચની લેબા અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ કી જટા હુનખરે પાવર પ્લાન્ટ અસી અદાની પાવર લિમિટેડ કી મખાડ સાગડબની મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા નહાઈ રાજ્ય અસી મૈદમી પાલ તાંગદબ રાજ્ય મ ઓહેન બપાંદમદા અદાની ગ્રુપ ન રાજ્ય અસી દ સેલ થાદદુના થરાંગ અસી પેકેટ કડબની